આપણ હંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆ નો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલહિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમું સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું વાતો કરવાના છે ફૂલોની ખેતીની વાતો. જેવી રીતે કિસાન ભાઈઓ, ફૂલ એક નગદી ફસલ છે અને કમ ખર્ચામાં થવાવાળી ફસલ પણ છે કિસાન ભાઈઓ. તો આજ આપુ ગેંદાના ફૂલની ખેતીની વાતો સાંભળવાના છે અને ગુલાબના ફૂલોની ખેતીની પણ આજ આપુ વાતો એના કાર્યક્રમમાં વારંવાર સાંભળવાના છે. તો કિસાન ભાઈઓ, હાથે હાથ એક એવા કિસાન ભાઈની વાતો પણ સાંભળવાના છે ત્યાં ફૂલોની ખેતી કરીને અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. પિછલા 4 થી 5 વર્ષ ફૂલોની ખેતી કરે છે અને ફૂલોની ખેતી કરવાનો તેનું અસલ અનુભવ પણ છે. તો સાલો કિસાન ભાઈઓ, હા વાર ની કરી અને હા મળી કાર્યક્રમ ખેતીવાડીમાં ફૂલોની ખેતીની વાતો.
2: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને ગેંદાની ખેતી કરવાની વિધિ અને તીહોની ઉપયોગિતાના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છું. તો કિસાન સાથીઓ, ગેંદાની ખેતી કરવા હારું કિસાન ભાઈને સૌથી પહેલું ખેતરની તૈયારી કિકમ કરવાની અને એમાં ગેંદા મેરીગોલ્ડની ખેતી કિકમ કરવાની. તો કિસાન સાથીઓ, સૌથી પહેલી અગર વાત કરી જાય તો જમીન યાને કે ભૂમિના બારામાં વાત કરીએ તો ગેંદાની ખેતી કઈ પ્રકારની મિટ્ટીની સ્થિતિના અનુકૂળ છે અને વિભિન્ન કઈ પ્રકારની મિટ્ટી એક વિસ્તૃત વિવિધતામાં સફળતાપૂર્વક ઇનાન ઉગાડે જઈ શકે છે. હાલાકી ગહેરી ઉપજાઉ અને ભૂના હોવા જો મિટ્ટી અસલ પાણીની જો હોલ્ડિંગ ક્ષમતાવાળી હોય અને અસલ જળ નિકાસીવાળી દોમટ મિટ્ટી અસલ માની જાય છે અને જેનો પીએચ માન 7 થી લગાડીને 7.5 તક રહેવો જોઈએ. જળવાયુ દેખી જાય ગેંદા હારું તો કિસાન ભાઈઓ, ગેંદાની અસલ ઉત્પાદન લેવા હારું શીતોષ્ણ અને સમશીતોષ્ણ જળવાયુ અસલ માની જાય છે. જ્યાદા ગરમી અને જ્યાદા શરદી પોધા હારું અસલ નહીં રહેશે અને એના ઉત્પાદન હારું તાપમાન 20 થી લગાડીને 30 ડિગ્રી સેલ્સિયસ તક રહેવો જોઈએ. નર્સરી હારું ભૂમિ તૈયાર કરવાનું. તો કિસાન સાથીઓ, ગેંદાના જો પોધા તૈયાર કરવા હારું સૌથી પહેલી નવસરી લગાડવી પડે છે અને નવસરી લગાડવા હારું ક્યારો બનાવવો પડે છે પોધા ઉગાડવા હારું તીનમાં થોડી નવસરી ઉપર ઉઠેલી રહેવી જોઈએ અને તીનમાં સમુચિત જળનો નિકાસ બી રહેવો જોઈએ અને નવસરીનો જો જગા રહેવી જોઈએ તે અસલ શીહળાવાળી રહેવી જોઈએ અને જેની જગા પર નર્સરી લગાડવી હોય ત્યાં મીટીને હામતોળ કરી લેવાની અને તેમાં અસલી ગોબરનું ખાતર નાખીને તેનાને અસલી ભૂરભૂરી કરી લેવી, 2-4 વારી ખરમેટી નાખવાનું અને અસલી તરહથી ખરમેટાયા બાદમાં એમાં 7 મીટર લાંબુ અને 1 મીટર સોડું અને 30 થી 20 સેન્ટીમીટર ઊંચી ઉઠેલી ક્યારી આપણા આવશ્યકતાના અનુસાર બનાવી લેવાની અને ફેર એમાં ગેંદાના જો મેરી ગોલ્ડ પ્રજાતિનો આપણે બોવાઈ કરી દેવાની. તો કિસાન સાથીઓ, મેરી ગોલ્ડ પ્રજાતિ એવી નરી પ્રજાતિઓ છે અને ગેંદામાં બીજી પ્રજાતિઓ છે. જેવી રીતે ગેંદાની પ્રજાતિ 2 પ્રકારની રહેશે, તેમાં આફ્રિકન પ્રજાતિ અને પૂસા નારંગી ગેંદા અને પૂસા બસંતી ગેંદા. ગોલ્ડન કાયન, સ્ટાર ગોલ્ડ, ગોલ્ડન એઝ, ડ્યુઝ સ્પન ગોલ્ડ, હેપીનેસ, સ્પેજ એઝ આદિ એમાં પ્રમુખ છે. ફ્રેન્ચ પ્રજાતિ, તો કિસાન સાથીઓ, બોલેરો, રેડ હેડ, ગોલ્ડન ઝેમ, વટર ડસ્ટી લાલ, ફ્લેમિંગ ફાયર પ્લેમ એવી મુખ્ય પ્રજાતિઓ એમાં પાય જાય છે. તો કિસાન સાથીઓ, પૌધા તૈયાર કરવાનો સમય. પૂરા વરે ગેંદાનો ઉત્પાદન પ્રાપ્ત કરવા હારું પૌધાને સમય સમય પર આપણે કંઈના બી ટાઈમ પર નર્સરી તૈયાર કરી લેવી જોઈએ અને ઉનાળાની ઋતુ જેવી રીતે મઈ અને જૂનમાં ફૂલ પ્રાપ્ત કરવા હારું અને મે જૂનમાં ફૂલ લેવા હારું બીજને ફરવરી અને માર્ચ મહિનામાં નર્સરી કરવી જોઈએ. અને શરદ ઋતુ જો નવેમ્બર ડિસેમ્બરમાં ફૂલ લેવા હારું એના બીજને ઓગસ્ટ મહિનામાં નર્સરીમાં એના પૌધા ઉગાડવા જોઈએ. અને વસંત ઋતુમાં અગર આપણને ફૂલ લેવા હોય તો અગસ્ત સિતંબરમાં ફૂલ પ્રાપ્ત કરવા હારું બીજને મઈમાં એના નવસરીમાં ઓરવું જોઈએ બીજની માત્રા. તો કિસાન સાથીઓ, ગેંદાની ખેતી હારું પ્રતિ હેક્ટર લગભગ 300 થી 450 ગ્રામ તક બીજની જરૂરત પડે છે. ગેંદાનો જો બીજ એક વરેમાં જ્યાદા સમય તક અંકુરણ ક્ષમતા બનાવી રાખવાવાળા રહેશે અને એને બાવજૂદ બી ઘણા પુરાણા બીજ આપણ નહીં લગાડવા જોઈએ. કેમ કે પુરાણા બીજોનો જો અંકુરણ ક્ષમતા ઘટી જાય છે અને પૌધાની રોપાઈ કરવા હારું કિસાન ભાઈઓને જાણકારી વટાડી જાય તો આપણે દેખી કિસાન ભાઈઓ ઝેર પૌધો લગભગ 30 થી 35 દિનની અવસ્થામાં થઈ જાય અને એમાં 4 થી 5 પાયણા થઈ જાય અને એના ટાઈમ પર એની રોપાઈ કરી દેવી જોઈએ. પૌધાની રોપાઈ હંમેશા હાંજના ટાઈમ પર કરવી જોઈએ અને રોપાઈની બાદમાં પૌધાના ચારો તરફ મીટી હાથથી દબાડી દેવી જોઈએ અને રોપાઈને તુરંત બાદમાં કિસાન ભાઈઓ હળકી સિંચાઈ કરી દેવી જોઈએ. તો કિસાન ભાઈઓ, બીજી વાત એ દેખી જાય કે રોપાઈની જે દૂરી છે, રોપાઈની દૂરી પ્રજાતિને ઉપર નિર્ભર કરે છે અને સામાન્યતઃ ગેંદાના પૌધાથી પૌધાની જે દૂરી રહેવી જોઈએ કિસાન ભાઈઓ 30 થી 35 સેન્ટીમીટર અને લાઈન થી લાઈનની દૂરી રહેવી જોઈએ 45 સેન્ટીમીટર. અને ખાતર અને ઉર્વરક, તો કિસાન સાથીઓ ગેંદાને અસલ ઉત્પાદન લેવા હારું ખેતરની જુતાઈ 10 થી 15 દિન પહેલું કરી લેવું જોઈએ અને 150 થી 200 ક્વિન્ટલ અસલ હાડીનું ગોબરનું ખાતર ખેતરમાં નાખવું જોઈએ અને 160 કિલોગ્રામ નાઇટ્રોજન અને 80 કિલોગ્રામ ફોસ્ફરસ, 80 કિલોગ્રામ પોટાશની એમાં જરૂરત પડે છે. નાઇટ્રોજનની આધી માત્રા અને ફોસ્ફરસ અને પોટાશની પૂરી માત્રા રોપાય તો પહેલું આખરી ખેડાના ટાઈમ પર જમીનમાં મેળવી દેવું જોઈએ. અને જો શેષ વસેલી માત્રાને લગભગ 1 મહિનાની બાદમાં ખડી ફસલમાં છિડકાવ કરીને આલી જાય છે. તો કિસાન સાથીઓ, હાઉ સિંચાઈ ખેતરમાં નમીને ધ્યાનમાં રાખતો જઈને આપણે સિંચાઈ કરવી જોઈએ. કેમ કે ગરમીના દિનોમાં 100 થી 7 દિનના અંતરાલ પર અને ટાઢના દિનોમાં 10 થી 15 દિનના અંતરાલ પર ગેંદાની ફસલમાં પાણી ફેરવું જોઈએ. અને બળોતરી નિયમકોનો પ્રયોગ, તો કિસાન સાથીઓ પૌધાની રોપાઈના 4 હપ્તાની બાદમાં SADSનો 250 થી લગાડીને 2000 PPM નો છિડકાવ કરવાથી પૌધામાં બરાબર રૂપથા પૌધાના જો ડાખલા બળવાનું અને ફૂલોની ઉપજમાં ગુણવત્તા કાફી બળી જાય છે. તો કિસાન સાથીઓ પૌધાના જો શીર્ષ પ્રભાવને ખતમ કરવા હારું પૌધાની રોપાઈના 35 થી 40 દિનની બાદમાં પૌધાની ઉપરથી બીજને કાપી દેવાનું. જેવી રીતે આપણે ચણાની ભાજી સૂટી છે એના સૂટી દેવાનું અને તેનથી પૌધાની બળવાર રોકાઈ જાય છે અને જો ડાખલા છે જ્યાદા થી જ્યાદા સંખ્યામાં ડાખલા ફૂટવા લાગે છે અને એના ક્ષેત્રના અધિક સે અધિક માત્રામાં ફૂલ આપણું કિસાન ભાઈ પ્રાપ્ત કરી શકી. અને હવે કિસાન ભાઈઓ, ખરપતવારનું નિયંત્રણ, તો ગેંદામાં ખરપતવારના નિયંત્રણ હારું દરડું નિંદવા હારું ખેતરની ફસલને ખરપતવારથી મુક્ત રાખવા હારું સમય સમય પર ખુરપીની સહાયતાથી ખરપતવારનું નિયંત્રણ કિસાન ભાઈ કરી શકે. શીર્ષ કર્તન, તો કિસાન ભાઈઓ ગેંદાની ફસલમાં એ ઘણું મહત્વપૂર્ણ કામ છે અને જે ગેંદાની ફસલ લગભગ 45 દિનની થઈ જાય તો પૌધાની જો શીર્ષની કલિકાઓને 2 થી 3 સેન્ટીમીટર કાપીને નિકાલ લેવું જોઈએ અને એના પૌધામાં જ્યાદા સે જ્યાદા કળીઓ આવે અને તેનો વિકાસ થઈ શકે અને ગેંદાની જ્યાદા ફૂલ એમાં આપણું કિસાન ભાઈ પ્રાપ્ત કરી શકી. તો કિસાન સાથીઓ ફૂલોની તોડાઈ, તો ગેંદાના ફૂલોની તોડાઈ તોડવા સૌથી પહેલું અસલ સમય સુબેનો યા હાંજનો રહેશે. ઇંદારનો અને હાંજના ટાઈમ પર ટાઢી વળાઈ આપણું ફૂલ તોડવા જોઈએ. અગર મંડીમાં લીધા હોય કિસાન ભાઈઓ તો મન લાગે કે હાંજના ટાઈમ પર ફૂલનું તોડવા જોઈએ. ફૂલોને તોડવાથી પહેલું ખેતરમાં હળકી સિંચાઈ કરી દેવી જોઈએ અને ગેંદાના જો પૌધાના રોપવાથી 60 થી 70 દિનની બાદમાં ફૂલ આવવાનું કામ ચાલુ થઈ જાય છે અને ફૂલોને તેર તોડવો જોઈએ જેથી પૂરી તરહથી વિકસિત થઈ જાય. અને ગેંદાના ફૂલોને સુબે શામ તોડવું જોઈએ અને ફૂલોની તોડાઈના ટાઈમ પર સમય પર કિસી ખેતરમાં નમી બનેલી રહેવી જોઈએ અને જ્યાદા સમય તક તાજું બનેલું રહેવું જોઈએ અને ફૂલોને તોડવા હારું અંગૂઠો અને ઉંગળીના પ્રયોગથી આપણું યુ કામ કરવું જોઈએ અને પૌધાને નુકસાન નહીં પૂગે એવી રીતે આપણે નોખ કરીને સણાની ભાજી જોગ છૂટ લેવાનું. તો કિસાન સાથીઓ, ઉપજ આફ્રિકન ગેંદાથી 18-20 ટન અને ફ્રેન્ચ ગેંદાથી 10-12 ટન પ્રતિ હેક્ટર તક કિસાન ભાઈને ગેંદાની ફૂલમાં ઉપજ મળે છે. તો કિસાન સાથીઓ, પ્રમુખ રોગ અને કીટનો નિયંત્રણ. તો કિસાન ભાઈઓ, પ્રમુખ રોગ એમાં આદ્ર પતન. યો રોગ મુખ્ય રોગ થો નર્સરીમાં લાગે છે અને એના રોગથી નર્સરીમાં કાફી પ્રભાવિત બીજોનો અંકુરણ કમ થઈ જાય અને પોદા અને થૂળ ગળવા લાગે છે અને જ્યાદા ગરમ અને નમી વાળા જો ભૂમિમાં યો રોગ ઘણો તેજી તો ફેલે છે. તો કિસાન સાથીઓ, એના નિયંત્રણ કરવા હારું, એનો નિયંત્રણ હારો આપણ બોવાયતું પહેલું બીજને કેપ્ટાન નામક દવાથી 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજના હિસાબથી ઉપસારિત કરવું જોઈએ. પાઉડરી મિડલ્યુ. તો કિસાન સાથીઓ, ઈયા એક કવચજનિત રોગ છે અને એના રોગથી ગ્રસ્ત પૌધાના પાયડાનો જો રંગ સફેદ ધોળો થઈ જાય છે, દેખાવા લાગી જાય અને બાદમાં પાયડા નાના નાના ધબ્બા દેખાયેલા લાગે છે અને બાદમાં પૂરો પૌધો ધોળો પાવડર હરકો ઢંકાઈ જાય છે. તો કિસાન સાથીઓ, એના નિયંત્રણ હારું સલ્ફેક્સ નામક દવાને 3 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ઘોળીને આપણે છિડકાવ કરવો પડે છે. રોગગ્રસ્ત પૌધાને ખેતરથી ઉખાડીને મીટીમાં દબાણ દેવો જોઈએ. તો કિસાન સાથીઓ, પ્રમુખ કીટ કલિકા ભેદક. તો પર્ણ ફૂદકા, થ્રીપ્સ, લાલ બુડલી અને રેડ સ્માઈડર માઇટ આદિ ગેંદાને કાફી જ્યાદા નુકસાન પહોંચાડે છે. તો કિસાન સાથીઓ, એના નિયંત્રણ હારું કલિકા ભેદક અને લાલ ભૂગલીના નિયંત્રણ હારું ઇન્ડ્રોક્સાઈ કાર્બન અને ક્લોરાટ્રોનીટોલનો યા ફેર ફ્લૂ બેડામાઇટનો છિડકાવ કરવાનો અને રેડ સ્પાઈડર માઇટ હારું આપણ ફેન પાયરો ક્લેક્સમેટનો છિડકાવ કરવાનો. તો કિસાન સાથીઓ, ભંડારણ. તો ફૂલોના ભંડારણ હારું કિસાન ભાઈ, તૂટેલા ફૂલોના ભંડારણ શીતગ્રહમાં 0 ડિગ્રી સેલ્સિયસ થી લગાડીને 0.6 ડિગ્રી સેલ્સિયસ તાપક્રમ પર ઇનાન રાખી જઈ શકે છે. ગેંદાના ફૂલોથી કરવાનો ઇના 12 બીમારીઓનો ઇલાજ. તો કિસાન સાથીઓ, સ્તન શોધ. ગેંદાના પાયડાને પીસીને તેનો લેપ સ્તન પર લગાડવાનો અને તેના પર બ્રા પહેરીને ગરમ સિકાઈ કરવાની. સૂજન ઇનથી ઉતરી જાહે. દાદર. તો કિસાન સાથીઓ, પ્રભાવિત અંગ પર ગેંદાના ફૂલોનો રોહ લગાડીને 2-3 વારી નિયમિત લગાડવાનો. કાયડાનો દર્દ. કિસાન સાથીઓ, ગેંદાના પાયડાનો રોહ ગરમ કરીને ઇના ખેંકવાનું અને એની અવસ્થામાં પીડિત કાયડામાં 2-3 બૂંદની માત્રાને ટપકાડવાથી એના કાયડાના દર્દમાં આપણને વેગી આરામ મળી જાય છે. દુખતી આંખો પર. તો કિસાન સાથીઓ, ગેંદાના પાયડાને પીસીને ટીકિયા રૂપી દુખતી આંખો પર પલકીઓ બંધ કરીને રાખવાનીઓ અને પટ્ટીથી બાંધીને આરામ કરવાથી આંખોનું દુખવાનું કામ બંધ થઈ જાય છે. ગૃદ ભ્રંગ. તો કિસાન સાથીઓ, ગેંદાના 10 ગ્રામ પાયડા અને 5 ગ્રામ મિશ્રીને 2 ચમચ પાણીમાં પીસીને સુબે અને શામ સેવન કરવાથી એનામાં લાભ થાય છે. યો પ્રયોગ પેશાબમાં દર્દ, જલન અને કઠિનાઈઓથી ઉતરવામાં ભી કાફી ગુણકારી રહેશે. તો કિસાન સાથીઓ, ગેંદાની ખેતી કરવાની વિધિ અને ઉપયોગિતા અને તેની પ્રજાતિઓ અને તેના રોગ અને તેના નિયંત્રણ અને તેની કિસ્મીઓ અને તેની ઉપજ અને ખરપતવાર મારવાનું એવી કઈ પ્રકારની કિસાન ભાઈઓ મેં તમને જાણકારી હમળાવી.
0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો સાલો કિસાન ભાઈઓ, હાવલેઈ 2 મિનિટનો બ્રેક અને બ્રેકના બાદ પાછા ભેળા થાઉં કાર્યક્રમ ખેતીવાડીમાં. જાજોમતી કૈથા હામલતા રેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM.

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો સાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમને અગાડી બઢાવી અને હા સાંભળી એક એવા સફળ કિસાનની વાતો, ત્યાં ફૂલોની ખેતી કરીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. તો ચાલો કિસાન ભાઈઓ વારની કરી અને હા મળી હાવ કાર્યક્રમ ખેતીવાડી.
2: એક કિસાન ભાઈ છે જો ઉન્નત કિસાન છે, તીહું તીહુંના ખેતરમાં ઉન્નત તરીકાથી ટપક સિંચાઈ લગાડીને પોલિથીન વિસાવીને તીહું ફૂલોની ખેતી કરી મેલી છે. તો કિસાન ભાઈઓ, એવા જ કિસાન ભાઈઓથી આજ હું તમને મેળવા જઈ રહ્યો છે અને ત્યાં એક સફળ કિસાન છે. તો કિસાન ભાઈઓ, આજ અમારી વસમાં છે મળિયાભાઈ વાલા, બામણિયા ગામ સમોઈ, વિકાસખંડ રાણાપુર, જિલ્લા ઝાબવાથી છે. તો મળિયાભાઈ નમસ્કાર.
3: નમસ્કાર.
2: તો મળિયાભાઈ, તમે કેટલા સાલથી ફૂલોની ખેતી કરી રહ્યા?
3: ફૂલોની ખેતી અમે 4-5 સાલથી કરી રહ્યા.
2: 4-5 સાલથી કરી રહ્યા મળિયાભાઈ. તો ઇનથી પહેલી તમે કઈ ની ખેતી કરતેલા?
3: અમે પહેલી કરતેલા મરચા ની, મકી ની, ગૌસણા ની હેવી કરતેલા.
2: અચ્છા, તમારા ભાઈ તમે એ ખેતી કરતેલા, તો એની ખેતીમાં તમને કિકમ દિમાગ આવ્યો કે તમે એવી તકનીકી ખેતી જેસે ફૂલોની કરવા લાગી ગયા?
3: તકનીકી કરવાની કે એમ કે આપણો ફૂલોમાં લાભ મળે છે અને મકી ગૌમાં કઈ નથી મળતો લાભ.
2: અચ્છા, જેટલી લાગત લાગે એટલી ખતમ થઈ જાય?
3: ખતમ થઈ જાય.
2: તો કિસાન ભાઈઓ, હમણે તકનીકી ખેતી અગર કિસાન ભાઈ કરે તો તેના જ્યાદાથી જ્યાદા લાભ થાય છે તેની હારું અમારા સફળ કિસાન ભાઈ જો મળિયાભાઈ હે ત્યાં આજ આપણ બારીકીથી બતાડે ફૂલોની ખેતીના બારામાં. તો મળિયાભાઈ, તમારા ખેતરમાં કેટલા તમે ફૂલોની ખેતી કરી મેલી?
3: આધા વીઘા કરી મેલ્યો.
2: આધા વીઘો કરી મેલ્યો.
3: હા,
2: તો આધા વીઘાની ખેતી કરી મેલી મળિયાભાઈ, બતાડતો ઉનાળામાં જ્યાં ફૂલો તમે હમણે સોંપી મેલા તેમાં ઉનાળામાં કેટલા વારી તમે એના ખેતરમાં ખેડાઈ કરી?
3: ઉનાળામાં 2 વારી ખેડાઈ કરી.
2: અચ્છા, ફેર શું કરવાનું?
3: 2 વારી ખેડાઈ કરી ને ફેર પાસે રોપ તૈયાર કરવાનો. રોપ તૈયાર કરીને ફેર મતલબ સોંપી દેવાના.
2: અચ્છા,
3: હા, ટીપક સિંચાઈ પાળા કરીને સોંપવાના. તો ટીપક સિંચાઈ માં છે ને પાણી કમ જાય અને એક લાભ મળે છે આપણું, મહિના 1.5 મહિના ફૂલ નીકળ દે.
2: અચ્છા,
3: ડેલી લેશો.
2: અચ્છા,
3: એને હમણાં કલકત્તી ફૂલ લગાડ્યા છે, કમ સે કમ નાની દિવાળી દેવ દિવાળી તક સારી હે.
2: અચ્છા, તમારે આવા એ બતાડ કે ઇનમાં જો ફૂલો તમે કરી મેલા તીનો રોપ કેટરા દિનમાં તૈયાર થઈ જાય?
3: રોપ તો 20 દિનમાં થઈ જાય.
2: 20 દિનમાં તૈયાર થઈ જાય.
3: 20 દિનમાં તૈયાર થઈ જાય.
2: તો રોપ તૈયાર કરવા હારું ક્યારીઓ કિકમ બનાવવાને તીનમાં હો હો ખાતર નાખવાનું
3: અને જૈવિક ખાદ નાખવાનું. એક ખોદાઈ કરી દેવાનું, ખોદાઈ કરીને ઉપર હોરો કરવાનો. હોરો કરીને પાણી
2: તૈયાર
3: થઈ જાય અને ફેર આપણે લગાડ દો પોદા તો અસલી થઈ જાય છે.
2: તો મળિયાભાઈ, યા રોપ નો તમારા જે ફૂલો નો નામ છે?
3: કલકત્તી.
2: કલકત્તી. તો કિસાન ભાઈઓ, એ હું કલકત્તી કિસ્મ કરી મેલી છે અને ત્યાં એ હું ઉગાડી મેલી અને હમણે આખરી સુમાહામાં મતલબ હમણે એના ફૂલો કાફી આવી રહ્યા છે. તો મળિયાભાઈ, એ બતાડ કે એનામાં ખેતર ખેડાઈ કરતા વખત તેમાં ઉનાળામાં ગોબરનું ખાતર નાખવું પડે કે કેતરું નાખવું?
3: ગોબરનું ખાતર નાખ દે ચાલે ને. કેતરું બી નાખી દો. તમે 2 ટ્રીપ નાખો, 1 ટ્રીપ નાખો, જેટલું આપણી ખેતી ઉપર લાગે.
2: ખેતી ઉપર લાગે. તો મળિયાભાઈ, એની બાદમાં ફેર તમે ધોરા બનાવ્યા, ધોરાની દોરી કેટલી?
3: ધોરાની દોરી 3 ફીટ.
2: 3 ફીટ. અને પોદાથી પોદાની દોરી?
3: પોદાની પોદાથી દોરી 1.5 ફીટ.
2: 1.5 ફીટ. અને ફેર તેની બાદમાં નળીઓ લગાડતા વખત હું સાવધાની રાખવી?
3: ડ્રીપ લગાડીને ફેર ઉપર પાણી બિસાવી દેવાની. પાણી બિસાવીને ફેર આવો શેડ પાડવાનો. આવે
2: શેડ
3: પાડીને ફેર કઈ પોદો લગાડ દો.
2: હા,
3: કેમ કે ડ્રીપ થી પાણી પૂરી પાળી ને મળી જાય.
2: તમારે ભાઈ એ બતાડ કે અગર ડ્રીપ થી સિંચાઈ કરે તો 1 વીઘામાં કેટલા ટેન્કર પાણી જોવે?
3: 1 ટેન્કર પાણી જોવે.
2: 1 ટેન્કર. કેટલા દિનમાં પાણી આલવું પડે?
3: ત્રણ ગણ માં ચાર ગણ માં.
2: તો કિસાન ભાઈઓ, ટપક સિંચાઈ થી કાફી અસલ કિસાન ભાઈ ને પાણી ની બચત થાય, અને બીજી વાત પ્લાસ્ટિક લગાડવાથી શું ફાયદો?
3: પ્લાસ્ટિક લગાડવા માં એમ ફાયદો છે કે ઘાસ નહી ઉગે, ખરપતવાર નહી કરવું પડે,
2: ખરપતવાર નહી કરવું પડે, અને જમીન બી નહી ઉગતી હોય,
3: જમીન બી નહી ઉગે, અને કમ સિંચાઈ યોજના માં થઈ જાય. પેલું આપડે એવું ફેરવી ને કે પાણી પૂરો ક્યારે જ આવવું જોઈએ, હિમા ખરાબ થાય.
2: તો મળિયા ભાઈ એ બતાડ, ફૂલો ની ખેતી માં હમણાં સુમાહામાં પાણી હાલવાની જરૂરત પડે?
3: સુમાહામાં પાણી હાલવાની જરૂરત નહીં પડે. પાણી એવું લાગે કે આઠ દન દસ દન રહી જાય તારે હાલ દેવાની એક બે વાર.
2: અચ્છા અચ્છા. તો મળિયા ભાઈ કેતરા દન માં તમને મતલબ યે પૌધા ના જે ફૂલો ની કમાઈ કેતરા સમય તક લગાતાર સાલ હે?
3: ત્રણ મહિના તક.
2: તો એક વીઘા થી કેતરા કમાઈ આવી શકે?
3: કમાઈ આવી જાય 180,000 આવી જાય.
2: અચ્છા અચ્છા. લાગત ખર્ચો કેટલો આવે?
3: ખર્ચો નહી આવે, દવાઈ સાટવી પડે એક બે વાર.
2: અચ્છા અચ્છા. તો મળ્યા ભાઈ, અમારા કિસાન ભાઈઓ ને એ બતાડ કે તું અગર એ ટપક સિંચાઈ નળીઓ લગાડ્યા બાદ માં નળીઓ કેટલા સાલ તક ચાલે?
3: 5 સાલ તક ચાલે.
2: અચ્છા. તો કિસાન ભાઈઓ, એક ઈ વાર ખર્ચો લગાડવાથી ટપક સિંચાઈ થી ઘણો ફાયદો છે, અને ટપક સિંચાઈ થી પાણી ફેરતા વખત મજદૂર ની બી જરૂરત નહીં પડે, અને બીજી વાત એ કિસાન ભાઈઓ કે હર પૌધામાં જેટલું એક પોદામાં જેટલું પાણી જવું જોઈએ એક જગા દેખ લો, અને હર જગા બરાબર માત્રામાં પાણી નાહી જાય છે, તેની હારું જ્યાદાતર કિસાન ભાઈ અમારા ટપક સિંચાઈ થી ખેતી કરવા લાગી ગયા છે. અને મળ્યા ભાઈ એ બતાડો કે તમારા જો ફૂલોની ખેતી તમે કરી રહ્યા, તો અગર ત્યાં ફૂલો તમારી કઈ લાગી જાય તમે વેચવા કાં લઈ જાઓ?
3: જાબા લઈ જાય.
2: અચ્છા.
3: જાબા લઈ જાય, ફેર એ બહાર ભી કાઢ દો, વધારે થઈ જાય.
2: અચ્છા અચ્છા. તો ઘણી અસલ વાત મળ્યા ભાઈ. ઓર અમન યે ભી બતાડો, મળ્યા ભાઈ ઇનાને નિંદણી કેટલા વારી કરવી પડે?
3: નિંદણી બે વારી.
2: અચ્છા. જ્યાં પર જ્યાં મતલબ પ્લાસ્ટિક ની લગાડો તો બે વારી નિંદણી કરવી પડે?
3: કરવી પડે.
2: અગર અમને ફૂલો માં કઈ ની બીમારી, કઈ કઈ ની બીમારી ભી લાગે એનામાં?
3: બીમારી લાગે પણ આયા જેવી ખાદ નાખે તો આયા પડી જાય, બાકી કઈ ની પડે.
2: તો દવાઈ
3: નાખ દેવા,
2: દવા છિડકવી પડે?
3: હા, દવા છિડકવી પડે.
2: તો
3: વધારે દવા નહી લાગે, એક બે વારી લાગે બસ.
2: અચ્છા અચ્છા. તેની બાદ માં મતલબ કિસાન ભાઈ આસાની થી કમાઈ કરી શકે?
3: કરી શકે, મળ્યા રહે.
2: તો કિસાન ભાઈઓ, બીજી વાત એ મળ્યા ભાઈ ને એ કેવું છે કે અગર કિસાન ભાઈ મોટે સાહડે અગર મક્કી લગાડતા હે, મળ્યા ભાઈ એ બતાડો કે અમારા કિસાન ભાઈઓ ને અગર મોટે સાહડે મોટે પાટલે મક્કી ઓરે તીન માં આપણું ગેંદા ના ફૂલ લગાડી શકીએ?
3: લગાડી શકીએ ને, મોટે પાટલે કરી ને એક વાળો ફૂલ લગાડી શકો, અને ફૂલ ભી થાય,
2: ફૂલ ભી થાય જાય. તો તમે કેટલે જગામ લગાડી મળ્યા?
3: અમે કમસે કમ હી બી આધો વીઘા,
2: આધા વીઘામાં. તો કિસાન ભાઈઓ, બે તરફ ની વાત છે કે મળ્યા ભાઈ મોટે પાટલે મક્કી ઓરી અને તીનમાં ફૂલું ભી લગાડી મળ્યા, અને બે તરફ થી લાભ કમાઈ રહેશે. તો અમારા કિસાન ભાઈ સુમાહાના દલુમાં તો હંમેશા હી મક્કી લગાડે છે, અને મક્કી ની હાથે અગર કિસાન ભાઈ ફૂલો ની ખેતી અગર કરી લે તો એક દોહરો મુનાફો કમાઈ શકે. તો આજ મળ્યા ભાઈ એ ઘણી અસલ વાત બતાડી. તો મળ્યા ભાઈ, કપાની હાથે ભી લગાડી શકે?
3: કપાની હાથે ભી લગાડી શકો, મોગ ની હાથે લગાડી શકો.
2: અચ્છા અચ્છા.
3: કઈ ભી અડદ ભી એક ઓળ માડત કરીને એક ઓળ ફૂલો
2: લગાડી શકો,
3: કઈ ભી કરી શકો. આપણને લાભ મળે એવું ધંધો કરવાનો.
2: ઓર ફૂલો લગાડવાથી કઈ પ્રકારના બીમારીઓ ભી નહીં થાય?
3: હા, ફૂલ લગાડવાથી કેમ કે અહીંની અહીંની રોશની બધી ખીસી લે.
2: હા હા.
3: એને જે અંતર પડે ને તે મતલબ તેની ઉપર બહે.
2: અચ્છા અચ્છા.
3: તો તે ફૂલો ને લાભ લઈ શકે,
2: લઈ શકે. બીજી વાત મળ્યા ભાઈ કે અમારા લોકો ઘણા ખરા બહાર ગામ ગુજરાત માં જઈને ખેતી કરી રહ્યા, પર એવી તકનીકી ખેતી ના બારામાં તેઓ નોલેજ નહીં મળે.
3: ગુજરાત જવાથી ફાયદો નહીં મળે, આ ફાયદો છે. ગુજરાત જાય બી આપણું નેત્રા પૈસા ઉગરે, જે વધારે નહીં ઉગરે.
2: અને બીજી વાત, આપણા સોરા નો
3: હા ફાયદો બી રહે,
2: સોરા બી ભણાવા હારું
3: ખોટી આપણે અહીં કરી શકીએ. કેમ કે ફૂલી વેચતા જાય ને ચાલ્યા કરે, મૂન દોઢ મૂન નકલા બે મૂન નકલા તો બી સાન્યા કરે. અને ઓલી સાહેબ તો સિઝન માં મોહળે ફેર ધાણા થાય, ફેર વેચી 4 મહિનામાં આવે.
2: અચ્છા અચ્છા. તો ઘણી અસલ કિસાન ભાઈઓ ને વાત બતાડી અમારા મળિયા ભાઈ. તો કિસાન સાથીઓ, તો મળિયા ભાઈ સુમાહાના દનમાં કઈ ના ફૂલ થાય?
3: ગેંદા ના થાય, કલકત્તી થાય. फिर हले दीपावली पे फिर बिना आवे कि कहीं आवे रे
4: गर्मी ना
3: गर्मी वाला आ गया है मतलब आवे से एक बिना बिजली ना फूल
4: बिजली हाँ
3: सफेद
4: फूल
3: दीपावली पे था
4: हाँ तमड़िया भैया गेंदा ना फूल हमने सुमा हमा कहाँ तक साल है दिवाली तक
3: दिवाली तक देव दिवाली तक साल है फिर देव दिवाली की बात माँ फिर बिजली ना फूल लगाड़ा बिजली ना फूल लगाड़ा बाद फिर यह खत्म था जा फिर गर्मी ना फूल लगाड़ा 70 वाला
4: 70
3: हाँ तान प्रकार ना फूल आवे तान प्रकार ना फूल था ही सके
4: अच्छा अच्छा
3: एक साल में तान प्रकार ना फूल ले सके ला
4: तो मड़िया भाई ये बता रहा की सबसे पहले बता रहा की सुमाह ना दोनों में कहीं ना उनाला ना कहीं ना ही आला ना कहीं ना
3: उनाला ना फूल जाई रहते 70 ना
4: अच्छा
3: टाडना मौसम वाला आवे ने बिजली ना फूल
4: यहाँ ही आला
3: हमने सुमाह में गेंदा ना आवे कलकत्ती गेंदा ये सुमाह ना आवे बारिश में
4: तो एहनो रोप कहाँ तो लाओ पड़े
3: रोप आपड़े पैकेट लावे ना ही भी तैयार कर सके ना नहीं तो बाहर ना लाओ पड़े
4: बाहर
3: था
4: भी अगर किसान भाइयों अगर आपने कन समय अगर ओ है तो इनो बी मड़िया भाई आपको कहाँ तो प्राप्त कर सके
3: राजगढ़ तो करी सकी
4: अच्छा पैकेट मिल जाए
3: पैकेट मिल जाए ना पैकेट राजगढ़ तो लिया वो
4: पर हानि से जो इनमें ध्यान रखो पड़े कि ये कहना समय पर
3: समय देखो समय समय में तो हमरा दिवाली थाएगी दिवाली थाएगी बिजली ना तरु कर दो कि हवा गेंदा ना खत्म था वो वहां से
4: अच्छा अच्छा
3: गेंदा ना खत्म था बाद यहाँ बिजली ना लगा दे वहां
4: अच्छा
3: 15-20 दिन में डेढ़ महीना महीना फूल निकाल दे है चालू दे जा त्या त्या उबा डांडा होता रहे है उबा डांडा ता फिर मान लो कि जनवरी फरवरी बह जाओ फरवरी में 17 ऑफ बीज वाव दो
4: अच्छा
3: एक क्यारा में एक क्यारा में वाव इन्हें फिर लगा ना करो 70 वाव तो 70 वाला साले सितु मठुम भर तक
4: अक्टूबर तक
3: हाँ
4: तो अक्टूबर में खत्म थाया बाद फिर
3: अक्टूबर में खत्म थाया बाद फिर गेंदा ना आ जाए
4: गेंदा ना सुमाह
3: सुमाह फूल
4: तो गेंदा ना फूल नो रोप कई ना महीना में तैयार करवो
3: ये मई जून में करत बाद जुलाई में भी करत साल है
4: तो भी साल ही जाए
3: तो भी साल है ये ताना महीना में कर सकते
4: अने
3: अपने ऊपर लागे लगाड़वा में
4: हाँ तो इनमें सब में टपक सिंचाई थी करवा में फायदो रहे
3: टिपक सिंचाई में फायदो रहे टिपक सिंचाई में एम फायदो रहे पानी कम जावे बिल्कुल कहीं नहीं पहले पानी वधार जावे
4: पानी वधार जावे तो किसान भाइयों मड़िया भाई अपने आज खेती बाड़ी में फूलों ना बारे में एवी घनी असल जानकारी हमलावी अने एवी असल असल खेती बाड़ी नी जानकारी हमल बाहरू तमो हमलता रहेजो रेडियो टंट्याभील 90.8 FM झाबुआनी आवाज
0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર તો સારો કિસાન ભાઈઓ એક વખત હજુ લઈ બ્રેક અને સાંભળી લઈ આપડા ઝાબવા જિલ્લામાં ભીલ સમુદાયમાં જબ લાડો પૈણે અને તીનમાં જો ગાવે ત્યું મજાનું ગીત સાંભળીને પાછા ભેળા થા હું કાર્યક્રમ ખેતીવાડીમાં પાછા આવીને આપુ હામલવાના છે ગુલાબના ફૂલોની ખેતીની વાત્યો કિસાન ભાઈઓ જાજોમતી કહેતા હામલતા રહેજો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, આજ આપો સાંભળી રહ્યા છે ફૂલોની ખેતીની વાતો, અને કાર્યક્રમને આગળ વધાવી અને હાવ સાંભળીએ આપો ગુલાબના ફૂલની ખેતીની વાતો. તકનીકી તરીકા દેખી બધી વાતો વતાડે આપું મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કિસાન ભાઈઓ, જાજો મતી કહેતા સાંભળતા રહેજો કાર્યક્રમ ખેતીવાડી પર ગુલાબના ફૂલોની ખેતીની વાતો.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને ગુલાબની ખેતી કિકમ કરવાની તેના બારામાં જાણકારી વતાડવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, ગુલાબની ખેતી કરવા હારું જલવાયુ અને ભૂમિ, તો એના પૌધા જ્યાદા તાપક્રમ અને લૂને બરદાસ્ત નહીં કરી શકે છે, અને જ્યાદા તાપક્રમ રહેવાથી ફૂલોનો રંગ ફીકો પડી જાય છે અને એના પંખુડીઓ છે વેગ્યોહી વખરી જાય છે. એના પુષ્પ ઉત્પાદન હારું 15-27 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂરત પડે છે. ગુલાબના પુષ્પ ઉત્તમ કિસ્મના પ્રાપ્ત કરવા હારું જીવાંશયુક્ત ઉચિત જળ નિકાસી વાળી દોમટ મીઠી વાળી ભૂમિ, તેના નીચે 2 ફીટ ઉચિત જળ નિકાસી વાળી દોમટ ભૂમિને 2 ફીટ ગહેરાઈ તક કઈ બી પ્રકારથી કડી સતહ નહીં રહેવી જોઈએ. તો તેને હારું એના હારું એક ગહેરી જુતાઈ કરવી જોઈએ. ઉશ્રમ એના હારું ભૂમિનો જો પીએચ માન જો કિસાન ભાઈઓ 6-7 ની વસમાં રહેવો જોઈએ. ક્ષારીય ભૂમિ એના હારું ઉપયોગ પર નહીં રહેશે. તો કિસાન સાથીઓ, ગુલાબની કિસ્મીઓ કઈને કઈને વાપરવી જોઈએ.

0: પાયડા મુરઝાઈ જાય છે અને ધારીઓ પડી જાય છે. એના નિયંત્રણ હારું કિસાન ભાઈઓ મિથાઇલ ઓક્સી ડેમેટોન યા ફેર ડાયમિથોએટ યા એસિફેટ ઇમિડાક્લોરોપીડની 5 મિલીલીટર પ્રતિ 10 લીટર પાણીમાં ઘોળ બનાવીને 2 થી 3 વારી છંટકાવ કરવાથી 2 થી 3 વારી અને 15 દિનના અંતરાળ પર બીજો છંટકાવ કરવાથી એના રોગનું નિયંત્રણ કરી જઈ શકે છે. તો કિસાન સાથીઓ, મેં હમણે તમને ગુલાબના જો ગુલાબની ખેતી કરવામાં જો ગ્રાફ્ટેડ ગુલાબ છે અને તેમાં લાગવાવાળા રોગ અને તેની કિસ્મ્યો અને તેની કટાઈ છટાઈ અને તેમાં ખાતર અને બીજ એવી કઈ જાણકારીઓ સાંભળાવ્યો અને એવીઓ ખેતીવાડીની અસલ અસલ જાણકારી સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટા ભીલ 90.8 FM છાભવાની આવાજ. તો કિસાન સાથી, હું આરજે કમતા ડામોરને ઇજાજત આપજો અને રેડિયો પર સાંભળવાવાળા કિસાન ભાઈઓને નમસ્કાર.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની આગાડી બઢાવીએ અને હાવ હામળીએ આપું જાતા જાતા સુમાહાના ધનુમાં. જો આપણા પાલતુ પશુ ગાય બેલ અને ભેંસ ઇનુમાં જો ખત આવી જાય, જેને હિન્દીમાં લંગડી રોગ કે છે, તેની બીમારીના બારામાં જાણકારી સાંભળીએ અને એ બીમારી થવા પર આપુન કઈની વાતોની સાવધાની રાખવી જોઈએ, કેવી રીતનો ઉપચાર કરવો જોઈએ, એ વાતો સાંભળીએ.
0: પશુઓમાં થવાવાળા લંગડી જ્વર યાને કે લંગડ બુખારના બારામાં જાણકારી સાંભળાવી રહેશે. તો કિસાન સાથીઓ, યો પશુઓમાં ઝેર ભી થાય તો પશુ લંગડાવા લાગે અને એનાને તેજ બુખાર આવે છે. તો કિસાન સાથીઓ, એનો ઈલાજ ભી સંભવ છે અને એની દેખરેખ કરવી ઘણી જરૂરી છે. તો કિસાન સાથીઓ, યો એક તીવ્ર મતલબ લગાતાર સંક્રમક જીવાણુ જનિત રોગ છે અને એમાં મુખ્યતઃ ગાય અને ભેંસ પ્રભાવિત જ્યાદા થાય છે. જ્યાદા દૂધ આલવા વાળી ગાય અને ભેંસમાં યો રોગ મુખ્ય રૂપથી દેખ્યો ગયો છે. એની બીમારીમાં રોગી પશુઓમાં જ્યાદાતર બુખાર અને માંસપેશીઓમાં હડણ વાળા સૂજન અને ઝેરવાદ અને ઉપચાર નહીં મળવા પર પશુઓની મોત થઈ જાય છે. તો કિસાન સાથીઓ, યો રોગ એક ગાઉ પોઝિટિવ ક્લોસ્ટ્રિડિયમ ચોવીઆઈ નામક બેક્ટેરિયાથી થાય છે. યો એક સ્પોર બનાવવાળો બેક્ટેરિયા છે, જો કે ઓક્સિજનની ઉપસ્થિતિમાં શોર બનાવે છે, સ્પોર બનાવે છે. યો જીવાણુ ટોક્સિન ઉત્પન્ન કરે છે, ટોક્સિન પેદા કરે છે, જો કે બીમારીના લક્ષણ ઉત્પન્ન કરે છે. એના રોગના સ્પોર અનેક મેદાનોમાં પાયા જઈ શકે છે, જ્યાં જાનવર ઘાસ સરવા જાય, સારું સરવા જાય છે અને એની બીમારીથી સંક્રમિત થઈ જાય છે. યો મુખ્ય રૂપથી ગાય અને ભેંસીમાં પાયા જાય છે. કદી કદી યો બોકડીઓ અને ઘોડામાં બી દેખ્યો ગયો છે. 6 મહિનાથી 2 વર્ષ તક ઉંમરવાળા પશુઓને મુખ્ય રૂપ તો જ્યાદા સંવેદનશીલ રહેશે અને એના પર જ્યાદા ભાર આલે છે. તો કિસાન સાથીઓ, નવજાત બછડામાં 10 પશુઓમાં ભી યો થઈ શકે. સંવેદનશીલ પશુઓમાં રોગ દૂષિત ચારાવાહો ચારાગાહો અને પશુશાલાઓને દ્વારા યો હોઈ શકે. રોગ મુખ્ય રૂપ તો દૂષિત ભૂમિ, ભોજન, પાણી અને ઘાવોને દ્વારા યો ફેલે છે. જાનવરોમાં વાદ્ય કરવાનું અને અન્ય શલ્ય ક્રિયાને દ્વારા યો રોગ ફેલે છે. લક્ષણ, કિસાન સાથીઓ, જ્યાદા બુખાર આવવાનું અને 106 થી લગાડીને 108 ડિગ્રી F તક તાવ આવે જેના જનાવરાને અને જનાવરાના ભારી મસલ્સ અને માંસપેશીઓ વાળા જગા પર જેવી રીતે પૂઠા પર, ગળામાં, જાંઘિયુમાં ચરસ રાહટની ધેવની આવે છે અને ત્યાં બીમારીને પેશાણવાની સૌથી પ્રમુખ લક્ષણ છે. પ્રભાવિત જનાવરને લંગડો કરીને સલાડવા લાગે છે, ખાવા પીવાનું બી કમ કરી નાખે છે અને તેજ હા સાલવા લાગે છે. પશુ વગોલવાનું બી બંધ કરી નાખે છે. કિસાન સાથીઓ, એના યા મુખ્ય લક્ષણ છે. તો કિસાન ભાઈને એના લક્ષણ અગર પતો સાલી જાય તો કિસાન ભાઈને ધ્યાન રાખવું જોઈએ અને પશુઓમાં યો લંગડી જ્વર બુખાર છે. અને એનો ઈલાજ કરાવવો ઘણો જરૂરી છે।

0: અને આપણા નજદીકી પશુપાલન ઉપસ્વાસ્થ્ય કેન્દ્ર પર યા ડાક્ટરને ઘેર બી બોલાવીને આપ એનો ઇલાજ કરી શકીએ. તો કિસાન સાથીઓ, પ્રભાવિત માંસપેશીઓમાં હુજન આવી જાય છે અને પૂરો એરિયો નીલો પડી જાય છે, અને અગર પશુઓને ઇલાજ નહીં મળે તો 2-3 દિનમાં પશુની મોત થઈ જાય છે. તો કિસાન સાથીઓના રોગના નિદાન હારું, રોગનો સહી સહી પતો લગાડવા હારું આપણ પશુના માલિકથી રોગોના સંબંધમાં આગલી જાણકારી પ્રાપ્ત કરવું જોઈએ. અગર પશુની ઉંમર 6 મહિનાથી લગાડીને 2 વર્ષ તક ઓહે તો તે જ જ્વર, વાતાવરણ નમ રહેવો જોઈએ, નમ રહેવું અને પશુઓનું લંગડાઈને સારવાનું રોગની પહેચાનમાં સહાયક રહેશે. તો કિસાન સાથીઓ, જીવાણુનું પ્રત્યેકીકરણ પ્રયોગશાળાથી એ પતો કર્યો જઈ શકે છે કે સ્ટેનિંગ અને કઈ પ્રકારના મીડિયા જીવાણુ કલ્ચર કરીને 100% બીમારીને સુનિશ્ચિત કર્યો જઈ શકે છે. ઉપચાર. તો કિસાન સાથીઓ, બીમારીના લક્ષણનો પતો સાલતા હી પશુને કઈના બી વેટનરી ડાક્ટર કન લઈ જવું જોઈએ અને તુરંત ઉપચાર ચાલુ કરી દેવો જોઈએ. લક્ષણના આધાર પર બુખાર અને દર્દનો ઇલાજ બી કરવો જોઈએ અને વસાડવાની રોકથામ. તો કિસાન સાથીઓ, પ્રાકૃતિક રૂપથા રોગના પ્રતિરક્ષા નહીં રહેશે અને આપણા પશુઓને સમય પર બીમારીનો ટીકો લગાડવો જોઈએ. ગોવંશને પશુઓમાં 5 મિલીમીટર SC રૂટના ટીકા લગાડ્યા જાય છે. લગભગ 2 હપ્તામાં પ્રતિરક્ષા ઉત્પન્ન થઈ જાય છે અને 1 વર્ષ તક રહેશે, અને હર વરે વર્ષા ઋતુના આવવાથી પહેલો આપણા 6 મહિનાથી 2 વર્ષ તક વાળા પશુઓમાં એની બીમારીનો ટીકો લગાડવો જોઈએ. જેના ક્ષેત્રોમાં એ બીમારી જ્યાદાતર થવાની સંભાવના રહેશે અને ત્યાં કમ ઉંમરના બચડામાં બી એ ટીકો લગાડી જઈ શકે છે. બીમારીને ફેલવાથી રોકવાના ઉપાય. તો કિસાન સાથીઓ, જો મરેલા પશુઓને ખાડો ખોદીને સૂનો નાખીને દબાણ દેવું જોઈએ. બીમારીથી મરેલા જાનવરની ખાલને નહીં ઉતારવી જોઈએ અને સંવેદનશીલ ક્ષેત્રમાં જાનવરોને સર્વાહારું નહીં મોકલવા જોઈએ. અને અગર સંક્રમિત પશુની પહેચાન થઈ ગયો હોય તો તેનાને અલગ કરીને ખૂંટે બાંધવું જોઈએ. તેના ખાવા પીવાનું પાણી બી અને તેનો રખરખાવ બી અલગ કરવો જોઈએ. તો કિસાન સાથીઓ, મેં હમણાં તમને લંગડી જ્વર, જો પશુઓમાં બુખાર આવે અને તેનાથી મોત થઈ જાય છે તેના બારામાં જાણકારી હમણાવી, અને એની હાથે હાથે હાવ પશુઓમાં બાહરી પરજીવી રોગ નેજલ ગ્રેનુલોમાના બારામાં જાણકારી બતાડી રહ્યો છે. તો કિસાન સાથીઓ, યા પેરાસાઇટ પશુઓના નખોરાથી નકળે છે અને એમાં સિસ્ટોસોમિસિસ રહેશે અને એનાને નકડા રોગ બી કહેશે. રોગનો કારણ. તો કિસાન સાથીઓ, પેરાસાઇટ સિસ્ટોસોમા નેઝોલ્સનો એક બોવિસ યા પેરાસાઇટમાં સિસ્ટોસોમા વંશના અન્ય પેરાસાઇટની તરે નર અને માદા અલગ અલગ રહેશે. યા દોરા હરકા 5-11 મિલીમીટર લંબાઈના રહેશે અને પશુઓની નખોરામાં મ્યુકસ મેમ્બ્રેનના નીચે રક્ત શિરાઓમાં રહેશે. યા હંમેશા રોગ ભેડ અને બકરી, ઘોડા, ગાયમાં જ્યાદાતર પાયો જાય છે. ભારતમાં સિસ્ટોસોમા પેરાસાઇટ બહુ આયાતો પાયો ગયો છે. મનખુમાં બી એના રોગથી ત્વચામાં લક્ષણ પ્રકટ થઈ જાય છે. જીવનચક્ર. તો કિસાન સાથીઓ, પેરાસાઇટની એક અવ્યવસ્થા એન્ડોપ્લોરવિસ એક્સિસ્ટસ ઘોંઘેમાં પૂરી રહેશે. એની ઘોંઘોમાં રહીને પેરાસાઇટ સરકેરિયા અવસ્થાના રૂપમાં બહાર નીકળે છે અને અહીંથો અહીં સારામાં શિપકેલો રહેશે. પશુઓના સર્વાને ટાઈમ પર પેરાસાઇટ પશુઓની ત્વચાના સંપર્કમાં આવતા હી ત્વચામાં ભરાઈ જાય છે. પશુની રક્ત ધમણીઓ ને જરીએ યો તેઓના નખોરામાં ઈંડા મેલે છે. યો ઈંડા નેઝલ ડિસ્ચાર્જ યા ગોબરની હાથે બહાર આવે છે. એના ઈંડાથી નકળેલા મીરાસીડિયા અવસ્થાઓ ઉપયુક્ત વંશના ઘોંઘોની તલાશ કરીને ભરાઈ જાય છે. ઘોંઘોથી સર કેરિયા અવસ્થા બહાર નીકળ કરીને પશુઓના શરીરમાં પૂગી જાય છે. તો એના લક્ષણ, તો કિસાન સાથીઓ, જુખામ ઘડી ઘડી આવવાનું અને પશુઓનું શીખવાનું, મવાદ મિક્રોપુરુનેન્ટ ડિસ્ચાર્જ થવાનું અને નખોરાનો મ્યુકસ મેબ્રેનમાં હુઝન, નાની નાની એક્સેન્સ પડી જાય છે. નાની નાની ગાંઠિયોની નખોરાને માર્ગથી રૂકાવટ અને હા લેવામાં તકલીફ અને ઘર ઘરની આવાજ, આવાજને કારણે ઈનાને નકડા રોગ ભી કહેશે. તો કિસાન સાથીઓ, ગાય ભેંસોમાં દૂધનું કમ થઈ જવાનું અને બેચેન થઈ જવાનું અને સુસ્ત રહેવાનું અને કમજોર થઈ જશે. તો કિસાન સાથીઓ, એનો ઉપચાર કરવો હોય તો એન્થિયોમેલિન 6% ઘોળ અને ગાયમાં 20 મિલી, માંસપેશીઓમાં ઘોડામાં 15-20 mm, માંસપેશીઓમાં હપ્તામાં 1 અને કુલ 2-3 ઇન્જેક્શન લગાડવા પડે છે. ટાર ટાર એમિટિક 1-2% ઘોળ 6 દિવસ તક પીવાડવાનો. સોડિયમ એન્ટીમની ટારી રેસ્ટ દનમાં 2 વાર ઇનાને દનમાં પીવાડવાનો. કિસાન સાથીઓ, મેં હમણાં તમને પશુઓમાં લંગડી જવર અને બહારી પરજીવી રોગ નેઝલ ગ્રે ગ્રેનુલોમાના બારામાં જાણકારી સંભળાવી.
1: તો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી ફૂલોની ખેતીની વાતો, કે કેવી રીતે ફૂલ એક નગદી ફસલ છે અને કમ ખર્ચા અને કમ પાણીમાં એની આપણે ખેતી કરી શકીએ અને અધિકથી અધિક મુનાફો પણ કમાઈ શકીએ. એવી તકનીકી ખેતી કરવાથી મારા કિસાન ભાઈઓ, આપણ ગુજરાત જેવા દૂસરા રાજ્યમાં પલાયન પર નહીં જવું પડે અને આપણું આરીને આપણી આમદની કમાઈ શકીએ. કિસાન ભાઈઓ, હમ રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈએ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે આવી શકે. તો કિસાન ભાઈઓ, આ સારું બસ એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમે જાજો મતી કહેતા હામલતા રહેજો ઝાબવાની આવાજ, સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM, તમારા જ રેડકેશ નિખાતે. હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના જ સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, અને આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણો ચર્ચાનો વિષય રહે સબ્જીની ખેતીમાં સફળ કિસાન અને કાલા નમક સાવલ દેખી કિસાન ઉત્પાદક સંગઠન કેવી રીતે ફલ ફૂલી રહ્યો, એ વાતો આજ આપુ એના કાર્યક્રમમાં સાંભળવાના છે. અને કિસાન ભાઈઓ, એ બધી વાતો આપણને વતાડે કૃષિથા જોડાયેલા અનુભવી અને વિશેષજ્ઞ લોક અને હાથે હાથ એવા કિસાન ભાઈ ત્યાં યુ કામ કરીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. તો ચાલો કિસાન ભાઈઓ, આજના કાર્યક્રમમાં આપુ સાંભળીએ ખેતીવાડીની તકનીકી વાતો.
3: હમારે ઇસ કાર્યક્રમ મેં હમ દેશ કે અલગ અલગ ક્ષેત્રો મેં જો કિસાન અલગ કર રહે હૈ કુછ નયા.

0: બરાબર.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગાડી વડાવી અને હામળી કાલા નમક ચાવલ અને કિસાન ઉત્પાદક સંગઠનની વિસ્તારપૂર્વક વાતો.
3: મેં આદિતિ શર્મા સફલ કિસાન કાર્યક્રમ મેં આપ સભી